0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music. ताल एफएम पर गुजराती गीतों का कार्यक्रम आवो हमारी साथे साथे आवो हमारी साथे।
3: नमस्कार श्रोता मित्रों, રેડિયો મનોરંજનના લહેરો પર આવી પહોંચી છે રત્ના આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને, જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ એટલે કે ભાઈ મજા માણવાનો દિવસ, તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. અને જો અત્યારે તમે બ્રંચ કરી રહ્યા હો, મોડા ઉઠ્યા હો, તો બસ એન્જોય કરો આપણા મસ્ત મજાના ગુજરાતી ગીતો. જિંદગી જીવવા માટે કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી હોતી, ફક્ત ખુશી ને પ્લસ કરતા કરતા જાઓ એટલે દુઃખ આપોઆપ માઇનસ થવા લાગશે. અને આ સાથે જ આપ સૌ કોઈને શુભ સવાર કહેતા કરીએ આજના આપણા કાર્યક્રમની શરૂઆત એક મધુર ગુજરાતી ગીતોના આ સફરની ઉર્વશી રડાડિયાના સ્વરમાં મુકાયેલા આ પ્રથમ ગીતની સાથે.

શ્રોતાઓ, ફૂલ સાથે ડાળખી ખરતી નથી, આશ જીવનભર કદી મરતી નથી, સળગતું તું રોજ દિલ તો વટ સમ, રાખ દિલની આમ કંઈ ઠરતી નથી, રાહ પથરીલી વટાવી પહોંચવા, ટોચ પર તોય ખુશી મળતી નથી, દાવ પર લાગી હો જ્યારે હર ખુશી, એકલી ત્યાં બંદગી ફળતી નથી, આવ મળવા તું કદી મજાર પર, આવ મળવા તું કદી મજાર પર, કે હવે ત્યાં ચાહ ટળવડતી નથી. અને આજના આપણા કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતો તમારા માટે ફક્ત લઈ આવ્યા છીએ. ચાલો આગળ વધીએ અને ગુજરાતી ગીતોનું આ સિલેક્શન ફક્ત તમારા માટે અમે લઈ આવ્યા છીએ. પાર્થિવ ગોહિલ અને ઈશાની દવેના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત.

0: આવો અમારી સાથે.
1: શરતો લાગુનું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને આજના આપણા કાર્યક્રમમાં ચાલો આગળ વધતા ચાલતા આ બસ એ જ કહેશું કે બધું મળે એનું નામ જિંદગી અને કંઈક ખૂટે એનું પણ નામ જિંદગી. ચલાવી લઈશ કહીને હસીને ચલાવી લઈએ એનું નામ જિંદગી. બધું બધાને ક્યાં મળે છે મારા વાલા મિત્રો, બધું બધાને ક્યાં મળે છે, જે છે એમાં જ મન મનાવી લઈએ, જીવી લઈએ એ જિંદગી. અવનવા રંગો રોજ દેખાય બધાના, છતાં હસીને આપણે આપણા રંગમાં જીવી લઈએ એ જિંદગી. કોઈ યાદ કરશે કે નહીં ખબર નહીં, પણ યાદો ભરપૂર છોડી જઈએ, બસ એ છે જિંદગી. આને કહેવાય ભાઈ જિંદગીનું પાગલપન. પાગલપંતી ચાલો કરીએ આપણે પણ થોડી. આવો મારી સાથે પાગલપંતીના ગીતની સાથે. ચાલો રહેનુમાં.

પોડોનું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને સવાર પડી છે, તો સવારના પોરમાં આવા સરસ મજાના ગીતો કેવા સરસ લાગે છે, સાચી વાત કે નહીં? તો ચાલો આજના ગીતને આપણે એન્જોય કરીએ અને આપણું આગલું ગીત લઈએ. ફિલ્મ છે કેમ છો, અને કેમ છો માંથી જે ગીત હમણાં તમે સાંભળ્યું એ પછી ચાલો આપણું આગલું ગીત જે છે ખૂબ જ સરસ મજાનું ગીત ટ્વિંકલ પટેલ અને ઓમ બરૈયા.

ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં આ એમ ગુજ્જુનું આ ગીત તમે હમણાં સાંભળ્યું, અને આજનું આ છેલ્લું ગીત લઈ આવ્યા છે વિશુદ્ધિ ફિલ્મમાંથી લેવામાં આવેલું, સુરજ ચૌહાણ અને ઈશાન નાયરના સ્વરમાં. આઈ હોપ કે તમને ગીતો ગમ્યા હશે અને આજનો આ દિવસ તમારા માટે ખૂબ જ મસ્ત રહેશે. ફરી મળીશું બપોરના 3:30 વાગે રેડિયો મોરિશિયસના લહેરો પર. સો ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો, ફેમિલીની સાથે એક સમય સરસ મજાનો વિતાવતા રહો. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.